0: पेड़ के नीचे प्याऊ है, गर्मी में पानी मल जावे, कतरी बात यहाऊ है। वो बरगद रो पेड़ है, पेड़ के नीचे प्याऊ है, गर्मी में पानी मल जावे, कतरी बात यहाऊ है।
1: हाँ रतन, काल री बात याद कर रही है कई?
2: हाँ, काल री बात याद आई कि आपा आमथला गांव में घूमवा गया।
1: हाँ,
2: बरगद को पेड़, वाह वाह वाह।
1: ये दो पेड़ था।
2: हाँ?
1: दो राजाओं की तरह खड़ा था,
2: और जाने दो चौकीदार गांव का रक्षक खड़ा। हाँ, जुलाग।
1: और वन्ने नीचे ढेरों प्रजाएं बैठी और सुकून पावेरी एक राजा रे राज में।
2: हाँ,
1: यू लागे के बरगदरा पेड़ सदियों पुरानी अपनी कहानी बतावेरी से।
2: तरह चुन्ना वे ये बड़ला
1: उन्हें शाखा देखी।
2: हाँ,
1: कतरी मोटी मोटी
2: है। कतरा जना बैठा सका वे का नीचे, प्याऊ वाला बैठा सका, ऑटो रिक्शा वाला खड़ा सका, कटने साग भाजी के वा ठेला खड़ा सका।
1: हाँ, वे कोई किराना रहा था, कोई वरना दूध चाय रहा था, और वे कोई बिस्कुट गोली रहा था।
2: अरे दुकाना पे वानी बड़ला की छाया पड़ रही।
1: हाँ,
2: तो वे चाय की दुकान होटल जो भी है सब कसे ठंडी ठंडी छाया खा रहे।
1: और दूसरा है नी बरगदरा पेड़ अन्ने कोई के अपोरे भाषा में बड़ला रो।
2: हाँ, बड़ला रो।
1: और वरना बड़ला रे नीचे एक बूढ़ी माता बैठी थी, पांच पांच मटकियों लेने मिट्टी री, वनमें ठंडो पानी भरियो रो, मैं सब आवता गया ने पानी पिलावे तृप्ति करे अत्री भरी दोपहर में।
2: हाँ, पूरा दिन देखो आनी दोपहर में कणी टाइम पे आपने आराम करवा की भी जरूरत पड़े, थोड़े आपा घंटों खंड सुजावा, पर वे तो आंख उदन बैठा रहे और आया ज्ञान है पानी पिलावे।
1: हाँ, मैं कतरी कड़कती धूप, लोग थको मारो आवे कटुती गांव ती आवे या गांव में जाए रही हो, वरने पहला वो माताजी पानी पिलावे ने वरने देखो ठंडो करन बेचे। अपने पण भी तो पूछियो तो आपने दो गिलास पानी पी लो।
2: कसो प्रेम आपने पायो पानी।
1: हाँ, क्योंकि जल सेवा तो सबसे बड़ी सेवा है भैया, क्योंकि अतरी गर्मी पड़े लोग चक्कर आवे मादो पड़ जावे अगर पानी नहीं मिले तो कटे।
2: हाँ,
1: और पानी री समस्या तो हर जगह है ही है नहीं, तो पानी पीनो बहुत जरूरी है अतरी गर्मी में।
2: आप कतरी बार कंचन तो नोट की दो भी आपा गांव में जावा घनी जगह पे तो पानी की ऐसी तकलीफ है, तो के तो गांव का नुक्कड़ पे के कटी ऐसे प्याऊ वाला बैठे ही जुई।
1: हाँ,
2: जो वे सेवा करते हुए और भाई पानी कटू लावे खबर
1: है,
2: अत्रो वे दूर दूर कूड़ा बावड़ी जा लेना वे
1: देखो, और मीठो पानी,
2: मीठो पानी
1: है ना,
2: और फिर और मटकी में भरन रखे सबने पावे तो वो एक ठंडक कतरी। और फिर एक बात को ध्यान रखियो, मटकी का ऊपर कहीं ढाक रखियो,
1: तराफ रहा ढाक रखियो रहा।
2: हाँ,
1: वंती ठंडो रहे पानी
2: आलो करन।
1: हाँ, और गरम हवा थी वो गरम पानी नहीं वे।
2: हाँ,
1: ठंडो ठंडो रहे। तो देखो वन्ने वल्ला रे नीचे कतरा लोग छाव में बैठोड़ा था, त्री घनी छाव वन बल्ला रे नीचे थी।
2: आप ही बैठा ऑटो वाला के कतरी बाट ना ली, पर आपा बोर नहीं व्या। आधा घंटा बैठा रहा ऑटो वाला का पाछे।
1: हाँ,
2: पर आपा सेठ जी बोर नहीं व्या।
1: नहीं बिल्कुल,
2: हवा बढ़िया चल रही,
1: एकदम हरो भरो पेड़ तो।
2: हाँ,
1: और जी दरवाजे रे मैं गया, मुख्य द्वार जो तो नहीं, तो वो कोई काली मारो दरवाजो तो।
2: हाँ,
1: यू लागे रे पूरो गांव रो दरवाजो वो एक ही से।
2: हाँ, मेन दरवाजो।
1: मेन दरवाजा आगे गया तो देखो वो आधार कार्ड रो एक केबिन लागोड़ो।
2: हाँ, लाइन है
1: खूब लंबी लाइन, हरेक ने ठा है की हम आधार कार्ड ही सब कुछ है। आधार कार्ड है तो आप बैंक में खातो खुलावला, आधार कार्ड है तो कटे जा सको, आधार कार्ड है तो थोने स्वास्थ्य चिकित्सा री सेवा मलीला, कण में फायदो वे लाभ मले, कटे भी जाओ तो आधार कार्ड है तो आप रो सब कुछ है।
2: बैंक में लगान, अपने पासपोर्ट बनानो वे, हर एक में आधार कार्ड छावे।
1: हाँ, वंती इजी वे गियो काम।
2: हाँ,
1: तो आधार कार्ड वास्ते लोग सतर्क तो विया है, दूर दराज रहा लोग पण भी देखो टाबरा ने गोदी में उठाड़ियो रहा और धूप में बैठोड़ा, लेकिन वो कोई कह के आधार कार्ड बनाना, हमें लोग जागरूक तो जरूर भी है।
2: नहीं नहीं, जागरूक तो भी है, खूब भी है। वाले वाने आपा शिक्षा रा मामला में पूछा तो पड़ियोड़ा नहीं है।
1: हाँ,
2: पर वह कही कह रहा है बेन जी आधार कार्ड तो घणो जरूरी है।
1: हाँ, क्योंकि हमें अपोरी सरकार पण भी हर चीज ती अंति जोड़ियो रहे।
2: हाँ,
1: तो वो जरूरी है। तो देखो लोगो री कतरी भीड़ थी,
2: हाँ,
1: माता देखो दूर पहाड़ो ती अयोरी, खेतो ती अयोरी, वटे बैठोड़ी।
2: और मने तो एक बात याद आई, बड़ला ने देख एक मैं जदी पढ़ाई करती ही छोटी ही।
1: हाँ,
2: प्राइमरी स्कूल में पढ़ती ही जदी माना स्कूल रा बहाने भी अस्सो इच मोटो बड़लो हो। और अणी बड़ला की जो डालियां लटकी सकी वे ने।
1: हाँ,
2: वहां में झूला खावा को उतरो मजो आवे कंचन का, सची में तू भी तो खाती ही ना।
1: मो तो खाता गांव में बटे पण भी खूब बरसों पुरानो पेड़ है, वन माते मोहेंग बच्चा चढ़ता पण भी, लेकिन वन माते डर नहीं लागे।
2: हाँ, पकड़ पकड़ ना पा यूं झूला।
1: हाँ,
2: खाता जाने के वे दिन। हाँ, मजा का।
1: और नहीं तो एक विशेषता है बल्लारी के, जब पेड़ हरो भरो है तनो सूख जायला, लेकिन वो पेड़ यूरो यू जिंदा रहे।
2: हाँ, पेड़ जिंदा रहे।
1: કે મતલબ અસ્તિત્વ નહીં ગયો. દેખો જો તણો હે ખોખલો વેજાય લેકિન વણની જો બાલ બચ્ચા કે ની વે આજ પણ ભી હરા ભરા હે. એક એક પત્તો હરો ભરો
2: પૂરો ખાનદાન કહે સગા.
1: વણની શાખાએ જડ વણ જાય, જમીન મે જાય ની તો જડ વણ જાય, વંતી સ્વ પાણી ખીચે તે વો હરો ભરો રે.
2: હરો ભરો રે બઢતો જા રહ્યો, બઢતો જા રહ્યો. કતરો ઘનો
1: તો એરિયા મેં ફેલિયર હોય. ઓર આગે ગયા એ દો તો તઈસ વલ્લારા ઝાડ, આગે એક ઓર તો બડો જીવ ગેટ મેં તી ઘુસ્યા ની આપો દરવાજા મેં તો એક શીતલા માતા રો છોટો સો મંદિર ઓર વણને છાઉં મેં પૂરો બડો એક ઓર વલ્લારો પેડ તો એવું લાગે રે કે શીતલા માતા ને ઠંડક દે રહ્યા હે.
2: યા ગામ મેં યા વિશેષતા હે કે મતલબ બડકા પેડ ગણાવે વે, બડલા ગણાવે વે.
1: ઓર કોઈ ભી બૂઢા આદમી વટે જરૂર હુઈ લા ઓર અપનો થોડો આરામ ફરમાવે ને જઈલા.
2: નહીં નહીં ઓર બઢિયા ભી લાગે. ઠંડી ઠંડી છા મેં
1: બરગદરા પેડ વન ઠંડો વે
2: પર બેઠો બઢિયા લાગે.
1: ઓર ધર્મ મેં યુ પૂજે પણ ભી હે વલ્લા ને પેડ ને
2: પૂજા પાઠ ભી ઓર યુ બઢિયા ભી સમજે એની ને.
1: મંદિરો મેં કતરા વે ઓર મંદિરો રે આંગન મેં પણ ભી વે અંદર પણ ભી વે હર જગે ગામ મેં આપ દેખો તો કોઈ ના કોઈ વલ્લા રો પેડ. વહી લઈશ પાસ મેં સ્કૂલ થી એક માધ્યમિક સ્કૂલ
2: રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય
1: લેકિન બચ્ચા ની તસાઈ છુટ્ટી થી
2: જો ટાબર ની દેખતા હા બચ્ચા બચ્ચે કે કિલકારે ઓર વાગે આવાજ સુણે કતરો બઢિયા લાગે. વો દેહ વિસ્થાન ઓર વા ખેજડી કા પેડ પે કતરો ખેજડી પે કપડા હી કપડા ટેક્યા સકા હા.
1: એ ક્યુ ટેકે મને મને ઓઠાની પડે રહ્યો કે કોઈ ભી આ લાવેન વટે ટંગાવે ક્યુ પેડ માતે વે કપડા
2: કંચન. તો મે ભી કિની પૂછ્યું હો આટે આંથલા મેં તો નહીં પૂછ્યું પર મેં કટી એક ગામે ગીહી વટે ભી મેં દેખ્યો હો કે ખેજડી કા ઉપરે જૂના પુરાણા કપડા હી કપડા ટક્યા સકા. જૂના પુરાણા તો ભેજાવે ક્યુકિ વે તો ટક્યા રહેવે ધૂળ મિટ્ટી ઉડે ને બરસાત કો પાણી પડે ને તો દૂજી જૂના પુરાણા પર એક પેડ પર અતરા કપડા ટક્યા સકા કોઈ લે જાવ વાળા હી નહીં. તમે કેની ગામ વાળા ને પૂછ્યું તો વે કહો કે જેસાન શરીર મેં કે ખાજ ખુજલી ચાલે કોઈ બીમાર વેવે તો બાધા આકડી રાખે અણી પેડ કે તો પછી હાઉ ભેજાવે તો વે વાકા પહેર્યા સકા કપડા વટે ચડા દેવે.
1: અચ્છા મેં ઓ તો ઉણ્યો કે ભાઈ જો મંદિર મેં પીપલ રો પેડ વે મને પૂજે પંતવારી મેં તો વટે તો કોઈ બ્લાઉઝ પીસે કોઈ ચડાવે હા ચડાવે તો વો તો બ્રાહ્મણ લે જાય લેકિન અણાને માતે દેખું તો વે મહિનો વર્ષો તક પડ્યો રહીસ રે.
2: હા એ કોઈ નહીં લે જાય એ વાણી પેડ પીસ ટક્યા રહેવે.
1: અચ્છા અચ્છા
2: હરેક પેડ કી અલગ અલગ વિશેષતા વે અલગ અલગ.
1: લેકિન તું જો વાત બતાઈ ને વંતી મને ઠા પડ્યો કે બાદા રાખે ઓર બાદા જબ પૂરી વે જાય ને અપની તમણ માતે એક ચડાવો અપનો ચડાવે
2: હા
1: કપડા રે રૂપ
2: મેં એક ગામ મેં ભી અસો દેખ્યો હો.
1: અચ્છા
2: ઓર નહીં નહીં ચુંદડા ઓડા રેખી વાણી પેડ ને ચડા રેખી તો મેં પૂછ્યો ગામ વાળા ને તો વે કહ્યું કે ભાઈ જી કે ટાબર નહી વેવે તો બે પછી એટલે મન્નત માંગે.
1: અચ્છા અચ્છા
2: મન્નત માંગે ને વાગે ટાબર વેવા લાગ જાવે તો પછી હવે પેલા ટાબર વેવે ટાબર ને બી ધોગ લગાવે અને ચુંદર ચડાવે.
1: તો મને નીચે કોઈ મંદિર વે યા ઈસ વે
2: નહીં કઈ મંદિર નહી વેવે જાતા જાતા વણી પેડ પે બસ યુ મન્નત માંગ લેવે
1: તો વો
2: ખબર તો બેવી જે પેલું જાણકારી જેસા ને ટાબર નહી વેતા વે તો એક દૂસરા ને સૂચના દેવે અરે થાકે અત્રા સાલ વે ગયા ટાબર નહી વેવો ફલાણા પેડ પે થા મન્નત માંગજો દેખો થાકે ટાબર વે જાય.
1: તો વો પેડ કોઈ વિશેષ વે કોઈ ખેજડી રો ખેજડી રા પેડ તો ખૂબ વે જાય.
2: હવે યા તો મને એ કે પૂરી ઠાકો નહીં પર યુ મેં ભી સુણ્યો શકો તો પછી આ ઇનવાણી પે ચુંદર ચડાન જાવે ટાબર વે આવા
1: હું પૂછણો પડે કન્ને કે ભાઈ બહોત સારા પેડ વે એક વિશેષ પેડ માતીસ વણ મેં ડાલના પડે કોઈ કપડા.
2: હા બાકી તો હર પેડ પે તો આપા દેખા કે નહીં વેવે કપડા પર કઈ કઈ તો વેતો હી વેગા
1: વેતો એ લોકો રી ભાવના રી હિસાબ થી દેખો ભગવાન પૂરી પણ ભી કરે મારી મન
2: તો કે ભાવના કો ભાડો તો ભગવાન દેવે પર વો અસી ભાવના વેજા હા ભાઈ વો મારે પેડ પૂરી કરી. તો ચાલ કંચન આપા ગામ કી બાતા તો ખેર કરી આઈ જાવા કરે જાવા તો કે પારી ની આવે હવે ગરમી ને દેખ તરસ લાગરીક ની લાગરી.
1: હા હા મેં પણ ભી પાણી પીને આવું તું પણ ભી પાણી પી લે.
2: હવે મટકા કો નામ લીધો તો ભાઈ મારો તો ની રેણી આર્યો મારે તો મટકા કોઈ પાણી પીણો હે તો આપ સબ ભી પધારો માકા લારે પાણી પીવાને પછી ઓર ભી આપકા લારે બાતચીત કરા.
1: હા
2: તો તો ચાલા ચાલો ગાવરી બાતા જરૂર કરા તો સુનતા રહો
1: મુસ્કુરાવતા રહો
2: રેડિયો મધુબન